0: 就应该他妈投资银行继续的也是给了妈担心了那个他说都能把你个等这了的人格能惹等这了搞不到一句一 야디낭이 다공리샤노 접진 되게 줄로 중남지 차량된 손이나 인인데 터니요 디나로 줄하죠 야디 손이나 그 카퍼거 끌름다는데와 더요 그디나 손이 그 줄로 중니가 당제라 따때는 거는서 그니 탄다니 가다이 주의 야 로 중남바니가 니가 데모이나
1: 오 데모
0: 야 로 줄하죠 야 저 데모이나
2: 데모
0: 데모 야 데나 토머르 다치나 바니가 손지나라 그쵸 단디 번름 그 삼니인 더 랑이 다로 인지나 그쵸 단타르신고 그 데이터나 딩이 탄다니 시니간 손지나라 로선부 그랑 달라라는 그 젤리 등 제위 다심지 이 너긍이 타크 지그 샤츠물라 속관다 팔린데다 등이 다로 단타르신 탑송스 데이터나 너속궁이 탈라 다그 중요한 큰 용 그 차위니 지니가 토머르 데모디시니 야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야 tam tarshin go nugul hotung nam bandi katali tadu koni nomu kirgilen sindgi mo de tanada chenam bani gara yang lo tula chu chen sonja shawa ka ke mut kang gi chu den gi nge thu ma thu zra da chi kelam ni cha ko ka da i chu go go ring da mo zgi yo de nada thomar gi chu da zo shim ji kram ban da la pa de chu da ngi zen ya ra wali zgi lo tung nam ba zun son ji na gi chu da che lin da zo yi ra rang gi che lin ding ni thala da lo jung yi shim ji gi de in jo jun da ha chang ga zo ri de tong na da lo tung nam ba zo che lin dem ju thomar rang nga che li kang zen ko ga da zo go da dem ju da zo ri de chen ge thomar chen nam ba ni 주인진아르테인 다 도머는 그 심직 첼리 그 카쇼 담쳇나 디안진인데 그 지금 삼생 그런 바가 군더니 갑다리 주 너소인티나 도머 도조고 남진 세랑 전쟁 쇼다 영인데 터너 그 소조고 남진 세랑 그 랑그 다 심직 첼리 그 카쇼 담쳇다 삼생 그런 바가 군더니 야신양 그 남바조 갑다리나
1: 오 야야 로소 때나 다 심직 첼리 그 카쇼 담쳇세난다 연안가는 그다음 머름 그 갑쇼 심지 그 갑쇼 공에 되네나 남의 세상당 틈멍 좋았던 세르고는들이 대당나 치르그 워크 소르 건된 촌에나 나도 지찬이 조샤 조즈가 니욕 더 만나오르 니와라 나왔어 근데 뭐가 나도 니지 단단나 셰고노 그 남의 세상 세르고는 된지나 만나오르 니와서 그 준다 그 나도들이 대당나다 아 나랑 그 냄노 그 갑쇼는들이 Tēnētān dātāwāzān dēmgū nukar jēmtsāng lākā nēsēr nāndrā. Tān dātāwāzān dēmgū nukū tūmā gāchī gālmūn tāngā mēdī chēsgār zēnē nā. Tā chēr gā manāwār gā nīwā zēn nāndrā. Tā nāmē cēsāng zēnā chēmū zēgār zēnē nā. Tā gāzū kāchā cāmū yūshā nē nā nāl ngōngu gā yukū nukā, ngōngu gā tāwlam tāwāshī. Lia nā shiong ka mabzhiga, mana warga nīgan jiko nō, tamo ka kāp shiog sikshinda. Da yīngyō waka sūra ka shi nāntun jari, yīnā yāng tāndela jī mēsik ka gīs nda tāwa ka shimjī ka kāp shiog zik tāng ka yī lop charambani yīnā rā tēnī nā nda tāwa zik lop jōng jīgu korkab yō na, yāng da tāwa zik jāng jō garang yīnā rā tāga jī ka lōng dhawu, sāmban dhawu tā yō tā. Tē tāng tāng tā, dāni nāmi cēsāng sē kida wano, mana warga nīwa sē kida wano dī, mana warga nīna tē yāng chīs kār gīpā yōk. Tāzi nīna tā gīchī wano dī wakī sūr kī nāna rā, rīwa chī nūr dīwa, dāmo yō sē kida wano rā, tā tā chīs kī sē kida wano rā zindā, tō nīya gā līya nāni māfishūng wā, dīwa rāg nīna yīna, tā chī nī cē rāng jirī. Cē rāng dā nā tī tsua kā rāng gī yāng chī rīb jūgu kōr kūp sē nā rā, nūr rīb jūgu kōr kūp sē nā rā, tī yō nā rā. Tī hā chī nī yā tī rīw chēs gā chī dhru zī nā tā, tān chī dīwā sē jī nā rā tā, thā rā tūp jī nā rā, dhru kā thām chī kū nā rā, chī rīb nūg rīw ndalā tī nā lī jū kū kū nā yā, yāng dā rīb gō tāng tāng nā ngī pīr tā nāl mē lā cē rāng yā dī gō nō dā yāng kā kā tūk mā kā chār kīn tā wā sī kī rī. Ata tibzhin ta taa gharu gacchi tsukhtang jardali shanayi nara ta nal mela da tangi ta shiwa kanta kanzga dribgo nara ta ta dribgo garangi kumbayn rao yonu, titsun rao yonu, dribgo ta kargi korkub yonu tamo zhigin ujim tsantari